0: Bunnia.
1: Extreme energy drink.
2: આપણે જાગીર ખાને મોકા તો આકો થયો ને તર
3: સરસ સરસ કઈ સોચેર બસની હોય ને મારી જાગીર કો અવસર આકો છે ભણી ગોરે ખાઈ હાલ હઈ
2: આપણે અબ ખાના તો હુંતો ને તર કે ગરને મોટર સાયકલ નહી ચલાવન જાને કો હુનુ પડછ ભનેર ભંદિયો તો સકી ગોને
3: હેરા હેરા ઇનકા મોટા બુદ્ધિ જાગીર ખાના પંચે શિપ ચાયું છ માટી ભૂમિ નેપાલ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર જાને મારી કાર મોટરસાયકલ સ્કૂટર શીખને ની હોય ને છે.